સતીમાં નીલીનો વિચારી મોનાલે માયા તિમેરી ભને સતી રજર તમા ગણ પંચાયમાં ભત દસૈ પૈદા જીવહરુકો ગરાયે મૈલે ચૈતન્ય પારે સસૈ ચૈતન્ય હુન ગયે સકલ જીવ દ્યૈ સ્વરૂપમાં પછે લાગે જન્મ ગર્ન તી બર્મલે દ્યૈયહરુમા ફાંસી ઘરકા બાહિર ભેટ